0: અરે આ તો એકલી
1: દેખો એમ કહો ભૂમિ રમાયા બહુ ઉચકો થયા ઉને પીલી જીત માં હામી જીત નીકળો બીજ માં ભાઈ પાંગરે જે એવડા ફોટો ખીચા
0: ડૂબાયો યાર.